0: ઉદ્ધાર આજ પૂરો વ્યો. વણા કહ્યું કે આઠેવું નિયમિત વિમાન સેવામાં સંચાલન વેણું આખા મારવાડ સારું ઐતિહાસિક કામયાબી હૈ.
1: જિસ તરહ સે ભારત કી ઇકોનોમી ને ગ્રો કિયા, આજ વો યાત્રીઓ કી સંખ્યા 10 ગુના સે જ્યાદા બઢ ગઈ. ઓર જોધપુર એરપોર્ટ પર કુલ પરિચાલન હોને વાલી હવાઈ જહાજો કી સંખ્યા ભી એક સપ્તાહ મેં જિસકે આધાર પર કેલ્ક્યુલેટ કરતા હું વો ભી લગભગ 10 ગુના બઢ ગયા. ઓર જોધપુર દેશ કે હર લગભગ બડે શહેર સે કેન્દ્ર સે કનેક્ટેડ હૈ. જોધપુર વિન્ટર સીઝન મેં જોધપુર સભી મહાનગરો સે કનેક્ટેડ હૈ. ઓર આને વાલે સમય મેં જિસ તરહ સે હવાઈ જહાજો કી સંખ્યા દેશ મેં બઢ રહી હૈ, આને વાલે સમય મેં જોધપુર કી કનેક્ટિવિટી ઓર ભી અધિક બહેતર હોગી.
0: ધ્યાન જોગે કે જોધપુર હવાઈ અડા રા નવા ટર્મિનલ રો ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જુલાઈ ને કર્યો હો. 480 કરોડ રૂપિયાની લાગત હું 37 એકડ માં બન્યા એ ટર્મિનલ ભવન માં 8 પ્રવેશ દરોજા હે. જાત્રીઓ ને સીધા હવાઈ જહાજ તાઈ પોગાવણ સારું કઈ આધુનિક સુવિધામાં વિકસિત કરી જી હૈ. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહ્યું હૈ કે જલવાયુ બદલાવ ઘણી ચિંતા રો સંકેત હૈ. એ સંકટ નું નિપટણ સારું કેન્દ્ર સરકાર કઈ પહેલ કરી હૈ. આજ નવી દિલ્હી માં વૃક્ષ મિત્ર ઓર પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ કાર્યક્રમ માં બોલતા શ્રી ચૌહાણ કહ્યું કે આખી દુનિયા જલવાયુ બદલાવ એર ધરતી રો તાપમાન વધારા લેર ચિંતા માં હૈ. વણા કહ્યું કે દેશ માં નવીકરણીય ઉર્જા બૂતા માં મહત્વ બઢવાર ભી હૈ. શ્રી ચૌહાણ એક પેડ માં કે નામ અભિયાન ઓર મિશન લાઇફ સરીકી પહેલારો જિક્રો કરતા કહ્યું કે ભારત સાલ 2017 તાઈ શૂન્ય કાર્બન ઉત્સર્જન રો લગસ તય કર્યો હૈ.
2: 2050 તક વૈશ્વિક સકલ ઘરેલુ ઉત્પાદ મેં હર સાલ 4% કી કમી આને કી સંભાવના હૈ. જૈસે જૈસે તાપમાન બઢેગા જલવાયુ સંકટ ગહરાયેગા ઓર યે નુકસાન 2100 તક બઢકર જીડીપી મેં જો કમી હો રહી 20% તક પહોંચ સકતા. આપ કલ્પના કીજીએ ક્યા હોગા, યે આર્થિક સંકટ ઇતના બડા હોગા કે ઇસકો મુકાબલા કરના ફિર કઠિન હો જાયેગા. ઓર ઇસકા સબસે અધિક દુષ્પ્રભાવ ગરીબ ઓર કમજોર વર્ગો પર પડતા હૈ. ઉનકી આજીવિકા, ઉનકા સ્વાસ્થ્ય, ઉનકા જીવન સ્તર इस पर पड़ रहा है. और इसलिए वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
0: માનસૂન રે આવણ રે સાથી પ્રદેશભરમાં એ પેડ માં કે નામ અર હરિયાળો રાજસ્થાન રે તહેત કઈ જાગરૂકતા કાર્યક્રમ રાખ્યા જાવે. એ કડીમાં શિક્ષામંત્રી મદન દિલાવર આજ કોટામાં વ્યા વૃક્ષારોપણ કાર્યક્રમમાં શિરકત કરી. એ મોકે વણા પોદા લગાડ લોગાઉ હરિત રાજસ્થાન સારું સક્રિય ભાગીદારી નિભાવણરી અરજ કરી. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. સરકાર સોશિયલ મીડિયા માથે ચાલરી ઉન ફર્જી તસવીરો ખંડન કર્યો હૈ, જેમાં દાવો કરી જો હૈ કે ઇથેનોલ મિલ્યા પેટ્રોલ વાહન રા ઇંધન ટેક માં સમસ્યા વહે સકે હૈ. પીઆઈબી રી તથ્ય જાંચ ઇકાઈ ઈ દાવા ને ઝૂઠો બતાવતા કયો હૈ કે તેલ વિપણન કંપનીયા કાનીઓ સપ્લાઈ કર્યા જાઉં વાળા E20 પેટ્રોલ ભારતીય માનક બ્યુરો રા તહેત માનકા મુજબ હૈ. પીઆઈબી પેટ્રોલિયમ મંત્રાલય રા હવાલા હું ભરોસો દિયો હૈ કે ભારત માં સપ્લાઈ કર્યા જાઉં વાળા ઇથેનોલ મિલ્યા પેટ્રોલ માં ઊંચી ગુણવત્તા માનકા નું પાલન કરી જો હૈ. અર ઉપભોક્તા માં ને મુહૈયા કરાયા જાઉં પહેલા ઇન રો ગહેરાઈ રે સાથે પરીક્ષણ કર્યું જાવે હૈ. પીઆઈબી પ્રધાનમંત્રી મુદ્રા યોજના રે તહેત 350 રૂપિયા પ્રોસેસિંગ ફીસ જમા કરણ માથે 5 લાખ રૂપિયા રો કર્જ મંજૂર હોણ રો દાવો કરણ વાળો એક ફરજી કાગત બતાયો હૈ. પીઆઈબી લોગો ઇન તરેરા ફર્જી સંદેશો સાવચેત રહેવાન એર કેણી તરેરા રૂપિયા ની ભેજણ એર આપ રી ખુદ રી બેંક રી જાણકારી સાજા ની કરણ રી અરજ કરી હૈ. રાજસ્થાન લોક સેવા આયોગ કાનીઓ આજ હું વરિષ્ઠ અધ્યાપક ભરતી પરીક્ષા શરૂ હોવી. 18 જુલાઈ તાઈ ચાલન વાળી આ ભરતી પરીક્ષા કુલ 9651 ઓદા સારું વહેરી હૈ. એ સારું પ્રદેશ રા 27 જિલ્લામાં 1232 પરીક્ષા કેન્દ્ર બનાઈ જ્યા હૈ. આજ પહેલે દિન સામાન્ય જ્ઞાન અર સામાજિક વિજ્ઞાન રી પરીક્ષા માં લીધી જી.
3: पहले दिन दो पारियों में परीक्षा का आयोजन प्रदेश भर में शांतिपूर्ण और सुव्यवस्थित ढंग से संपन्न हुआ. यह परीक्षा 18 जुलाई तक प्रदेश के 27 जिलों में आयोजित की जाएगी. इस भर्ती परीक्षा में 12,31,973 अभ्यर्थी पंजीकृत हैं. आयोग ने अभ्यर्थियों से किसी भी दलाल या बिचौलियों के बहकावे में नहीं आने तथा किसी भी संदिग्ध गतिविधि की सूचना आयोग के कंट्रोल रूम पर तत्काल देने की अपील की है. नलमा धादीच, आकाशवाणी समाचार, अजमेर.
0: ડુંગરપુર માં એક એનિકટ માં ડૂબ જવાનું આજ 3